0: નદરી કરમ હોય વાહેગુરુ જી કા ખાલસા વાહેગુરુ જી કી
1: સતનામ શ્રી વાહેગુરુ સાહેબ જીઓ સોટ મહલા પાંજે વા ગુર કા શબ્દ રખવારી ચોકી ચો ગિરદ હમારી રામ નામ મન લાગા જમ લજાય કર ભાગા પ્રભ જી તું મેરો સુખદાતા બંધન કાટ કરે મન નિર્મલ પૂર્ણ પુરખ વિધાતા રહાઉ નાનક પ્રભ વનાસી તા કી સેવન બિરતી જાસી આનંદ કરે તેરે દાસા જ પૂર્ણ હુઈ આસા બિલાવન મહલા પાંજેવા તાતી વા ઉના લગઈ પાર બ્રહ્મ શરણ આઈ ચો ગિરદ હમારે રામ કાર દુખ લગે ના ભાઈ સતગુર પૂરા ભેટિયા જિન બણત બણાઈ રામ નામ આખું દિગ્યા એકાલી વલાઈ રહાઉ રાખ લીએ તૈ રખણ હાર સા વ્યાધ મટાઈ કહો નાનક કિરપા ભાઈ પ્રભ સહાઈ શ્લોક જય સાધુ ગોબિંદ ભજન કીર્તન નાનક નીત ના હોં ના તું નહ છુટ હૈ નિકટ ન જાઈ ઓ દૂત શ્લોક મહલા પંજવા મન મહ ચિત બો ચિત